0: National Employment Department and all participating employers, distinguished guests and each and every job seeker present here today. Aap sabhi ko bahut bahut shubhkamnaye for your career and future opportunities. Saath hi saath a big thank you to the technical team jo yahan par thi, Mr. Dom, Iklas, Avi, Amar, sabhi ko hum kahenge thank you. And of course, Vikas in studio, aapko bhi thank you. Saath hi saath yahan par wishing a wonderful day to everyone who's present here. And once again, aapko wish kar rahe hain wonderful, wonderful opportunities. जैसे हमने कहा कि हम तो यहाँ से जा रहे हैं, लेकिन आप यहाँ पर 3 बजे तक आ सकते हैं एट ड्रीम प्राइज सुपरमार्केट सुयाक, जहाँ पर लगा है ये जॉब एंड ट्रेनिंग फेयर. सो डू कम एक्सप्लोर योर अपॉर्चुनिटीज, और फ्यूचर के लिए आपको बहुत सारी शुभकामनाएं. गुड लक एंड ऑल द वेरी बेस्ट.
1: માતાજીને હમ કહીને કહું છું કે વા ફરે વાદળ ફરે વાયરો ફરે, પણ એક વાર બોલ્યા પછી મારા મિત્રો આ મિત્રો કદી ના ફરે કે હાલો.